우리 수상세 마득한 아들 의외에 나이나 빠이게 조홀다리 코네 허설 알고 있나 허설 알고 있는 칸게 아들 더이구리 메리아 아네 나하리 띠르 뽀라 칸리카테 메리아 에바구 노마 사티 사림 달메 사티 사림 달메 아 다리 바티 루이메 아도 우리호 일주하람호 사티 사림에 달키다 베다 아 다리 바티 호미 다리 루키다 아도이 메리 아 더이구리 에바구 온카게 नवा पेड़ा को है जेन खांदो साते साड़ी को दाला थारी बाटी को रूया आदो खान नाय न पाए ते उना कामी हुएन खान आदो में ताई कना एवागु दू उडवा पाठेन सेनो में उनी हिजु पे ताई में आदो नुई हो आदो उडवा पाठेन सेना कांते आदो पे ताई कना